0: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
1: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
2: જય ગુરુદેવ. ગાયત્રી ચેતના સેન્ટર પિસ્કેટવે આપને અને આપના પરિવારને ગુરુ પૂર્ણિમા અને રુદ્રાભિષેક મહોત્સવમાં સ્નેહભર્યું આમંત્રણ આપે છે. શનિવાર 1 ઓગસ્ટે સવારે 10 વાગે શિવજી રુદ્રાભિષેક અને સાંજે 5 વાગે વિરાટ દીપ યજ્ઞ. રવિવાર 2 ઓગસ્ટે સવારે 10 વાગે 251 કુંડિયા ગાયત્રી મહાયજ્ઞ, શાંતકુંજ હરિદ્વારના પૂજ્ય સંતો દ્વારા વૈદિક વિધિ મુજબ અનુષ્ઠાન અને ડોક્ટર ચિન્મય પંડ્યાજીની પાવન ઉપસ્થિતિ. 7323578200. જય ગુરુદેવ.
3: જદો ભી કોમેડી મૂવી ની ગલ હુંદી હૈ તાં એક મૂવી દા નામ હંમેશા આઉંદા હૈ, ઓ મૂવી જિને સબ નું હસા હસા કે લોટ પોટ કીતા.
4: કી કહે રહે હો?
3: ઓ મૂવી જિદી સ્ટોરી ને બ્રેન રોટ કીતા.
4: કી કહે રહે હો?
5: ગિપ્પી ગ્રેવાલ, બિન્નૂ ટિલ્લોં, સરગુન મહેતા ફેર તો લેકે આ રહે ને પંજાબી સિનેમા દી સબ તું વડી ફ્રેન્ચાઇઝ કેરી ઓન જટ્ટા 4, જિથે એડવોકેટ ટિલ્લો ફેર કહેંગે
6: પર ટિલ્લો ને કાળા કોટ એવે નહીં પાયા.
3: This 26 June, કેરી ઓન જટ્ટા 4 દે નાલ થિયેટર્સ હોંગે લાફ્ટર દા સ્ટેડિયમ, ક્યુંકિ એ સિર્ફ ફિલ્મ નહીં, એ લાફ્ટર દા ફેસ્ટિવલ હૈ.
7: Searching the best diamond jewelry on Oak Tree Road? Krishna Jewelers is your exclusive diamond store.
8: Top quality natural certified diamonds, GIA solitaires, necklaces, stunning pendants and rings. Krishna Jewelers, Oak Tree Road, Islin.
9: Batting to kaafi saare karte hain. Virat, ek hi hota hai.
10: Kohli goes down the ground. Kohli goes out of the ground.
9: Filmon mein villain ko dhote to bahut hain, par Bachchan ek hi hota hai.
11: Ise apni jeb mein rakh le, Peter. अब ये ताला मैं तेरी जेब से चाबी निकाल कर ही खोलूंगा.
9: मॉरल ऑफ द स्टोरी, नंबर 1 सिर्फ एक ही होता है,
12: एक ही होता है.
9: जैसे यूएसए की सबसे ऑथेंटिक रेडियो लिसनरशिप सर्वे नीलसन के मुताबिक न्यू जर्सी में नंबर 1 साउथ एशियन चैनल है मिर्ची मिर्ची. बाकी जो है वो सिर्फ है. रेडियो का बच्चन कहो या कोहली, न्यू जर्सी में मिर्ची के नाम से पुकारते हैं. इट्स हॉट.
8: It's 3:30 PM. Mirchi time check. Brought to you by RK Jewels. RK Jewels. Jewelry mein sirf ek hi naam. RK Jewels. Best quality, best price.
13: Gaana, Gaana Indie Top 10.
14: Gaana Indie Top 10.
15: Kanika ke saath on Mirchi.